ત્યબા મીહું અલ્લાહ કિયમમ વાશ અદિ ત્યબા મીહું રસૂલા કિયમમ વાશ અદિ ત્યબા મીહું રક્કા તિર વાશ ફહ ત્યબા મીહું ફુરગસ દિન નમવિસ હમ ખશવરું તિમન રસકલાંગ રસૂલા મુતી બયામ વેગમ વા ઇવ્વેવું કં ત્યબા મીહું દન્નાશે.

Bismillahirrahmanirrahim. Assalamu alaikum. Uriha kudinna ves varang ufaveri dohakan edumun anekka ves tatame baddal ko le kuda kudinge bagecha mi program ge mulin a episode ka ko uriha kudinna ves var baajero rang ufaveri dohakan eden ummed kurang uriha kudin ves sama vara tayaro ge mi edes program ga barewan ti bikamange ehma mi harum fishigen gadien harwan den datame program kuriya gen daanan me ti kudinge bagecha ehma mi bagecha ge terega ti kudin nan hama ti kudin beenun wa vara gina kanta kola vara gina hunarta dakkala abadois hama datame me anani fursat fahi ko demo ehma mi ادس تکو دین گه ہونار تک داتم میاتی فرصت اولو الافا پروگرام گه تریم وست تکو دین ا لوکیون پاندیکیون راور کیون لنکیون میکہلا اتن ہونار دکا لوین ادی ہما یا کو تکو دین داتم پروگرام می دوور کو گنستن ہونار تفونوم گه فرصت وس میاتی ہولو الافا ہما دی راجے گه اڑو گه ٹیلیگرام نمبر داتم نا ફોનવાલ દેમ વે તે કુદિંગે હોનર્તા હેમ વેમ હોનર્તા ફોનવાલ દેને મે દતમ મે પ્રોગ્રામ મે દુરકો ગણસ્તેમુન ગેંદાણ એ હોનર્તા એ મમ મેદુગે પ્રોગ્રામ ગાઈસ હામા એવોરે મસેકેતા તૈયાર કોલ્લા ફાદાગ મતિં ટીમ ગુરવત કે મસેકતે મ્યોતિ દાદો ફીકો એ બસમાલા દેન હમયા કો વાહકે વાહકે સે બે એ હમ મમ્મી મસેકેતા કોલ્લા દતમ બદલ કોલ્લા ના કુડા કુડા ઇર કોલા ફફો આદાગ મતિં મેદુસ પ્રોગ્રામ ફશાણી વરંગ હે કેમ રીત લવાયકો